નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. આજે સોમવારની સંધ્યાએ આપ સૌ શ્રોતા મિત્રોને આકાશવાણી સ્ટુડિયો પરથી નીલિમ ભૂલા મુકેશ જયરામ સાથે બીના પટેલના નમસ્કાર. મિત્રો, આજના કાર્યક્રમમાં અમારી સાથે જોડાવા બદલ આપ સૌનો આભાર. ફક્ત એન્ટરટેઇનમેન્ટ અને એન્ટરટેઇનમેન્ટ જ નહીં, પરંતુ મનોરંજન સાથે આપણી માતૃભાષા અને આપણી સંસ્કૃતિને જીવંત રાખવાનો પ્રયાસ છે અમારો આ કાર્યક્રમ. માટે માતૃભાષિક કાર્યક્રમને સપોર્ટ કરતા રહેજો. મિત્રો, આગળ પ્રેમની વાતો આવી એટલે યુનો લેસિંગ કહી ગયા તે મુજબ પ્રેમને બુદ્ધિ, અનુભવ કે કલ્પના સાથે કોઈ સંબંધ નથી. એ તો દરરોજ જીવાતા જીવનનો એક ભાગ છે. અને મારા હિસાબે મિત્રો, પ્રેમ એ પામવાની નહીં પરંતુ વહેંચવાની ચીજ છે. જેટલું વહેંચીએ એટલું વધારે પામીએ. જીવનના મહત્વના ભાગને જીવનમાંથી અલગ ન કરી શકાય. પ્રેમ જયારે જીવનથી અલગ થાય ત્યારે અકાળે મૃત્યુ થયું ગણાય. તો મિત્રો, પ્રેમની લગતી આ વાતો આજે કાર્યક્રમમાં એ માટે કેમકે આજે નીલિમા ભૂલાએ પ્રેમ ગીતોની પસંદગી કરી છે. મોટાભાગના પ્રેમ ગીતો લતા, આશા ભોસલે અને કિશોર કુમારના છે. આશા છે આપને ગમશે. તો ચાલો સાંભળીએ કાર્યક્રમનું આગલું ગીત ફિલ્મ નાગિનમાંથી.

મિત્રો, આ છે આકાશવાણી ભારત ભવન પ્રસારણ એક્સિસ રેડિયો પર કાર્યક્રમમાં આપ હમણાં જોડાયા તો પણ આપનું સ્વાગત છે. પ્રેમ સાથે જોડાયેલી દરેક ચીજ, દરેક વાત પોતાના સમય અને પરિસ્થિતિમાંથી જ ઉત્પન્ન થાય છે. એસે જાલિમ સે કી મોહબ્બત હૈ, એસે જાલિમ સે કી મોહબ્બત હૈ, જિસકો રસમે વફા ના આઈ, દિલ તડપતા રહા સદા તન્હા, દિલ તડપતા રહા સદા તન્હા, દૂરી ઉસને ના મિટાઈ.

પ્રસ્તુત છે આજના કાર્યક્રમનું આગલું ગીત, ના કંપ છે ધરાનો, ના કંપ છે ધરાનો, ના હું ડગી રહી છું, કોઈ મારો હાથ જાલો, હું પ્રીતમાં ડૂબી રહી છું.